કેશર કાગેશ્વર પાગેશ્વર ફણલમાં મણેશ્વર પાટનમાં કુંભેશ્વર સુનકોટી શારમાં રહે કિભ્રિંશ્વર લેલે માતી લેશ્વર જય ગાળ દર્શન પ્રભુ કરું।